નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીડિયમ એવા 819 કિલો હર્ટ્ઝ એટલે કે રેડિયો મોરિશસના લહેર ઉપર આવી પહોંચી શરતના આપ સૌ કોઈનો સાથ દેવા માટે આપ સૌ કોઈની સાથે અમે જોડાયા છીએ. તો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. ચાલો આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મજા માણીએ આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની. સોલી કપાડિયાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત કરીએ શરૂઆત.

શ્રોતા મિત્રો, જેને પકડી રાખશો એ જ સૌથી વધારે પીડા આપશે, પછી એ પદ હોય, પૈસો હોય કે પછી કોઈ વ્યક્તિ. સંબંધો રાખો પરંતુ બંધનો નહીં, પ્રેમનો રાખો પરંતુ તેને પકડીને નહીં. આજના આપણા કાર્યક્રમને ચાલો આગળ વધારીએ આપણા આગલા ગીતની સાથે. મુસાફિર છું યારો ફિલ્મનું આ ગીત છે. ભાવિક પટેલ, સના અઝીઝ અને પામેલા સિંઘ આ ફિલ્મમાં નજર આવેલા છે.

શ્રોતા મિત્રો, સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરવો, કારણ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. અને જો પરિવર્તન અપનાવવાની હિંમત ના હોય ત્યારે જ આપણા જીવનમાં દુઃખ વ્યથિત થતું હોય છે. પાર્થ ઓઝાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત.

શ્રોતાઓ, હમણાં જ તમે સાંભળ્યું મુકામ આલ્બમનું ગીત પાર્થ ઓઝાના સ્વરમાં, અને આ સાથે જ મધુર ગુજરાતી ગીતો તમારા માટે અમે લઈ આવ્યા છીએ. ભાઈ, સલાહ લેવી હોય તો કોઈ ઈમાનદાર માણસની જ લેજો, કારણ કે મતલબી માણસ તો સલાહ પણ પોતાના મતલબની જ આપે છે. કારણ કે આ જે યુગ છે એ કલયુગ છે, અને કલયુગનો સમય આપણે કહીએ ને કે આપણા ચારે કોર એવા લોકો જોડાયેલા છે જે આ એ આપણી સાથે જોડાય છે ફક્ત મતલબ માટે. જો કે મતલબની વાત આવી છે તો ચાલો આપણો પણ મતલબ એ જ છે કે તમારા માટે અમે એક ગીત ચલાવીએ મોર પીછા આલ્બમનું, દીપાલી સુમૈયાના સ્વરમાં.

0: શ્રોતાઓ, જોતા ને જોતા આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે આભાર. અને છેલ્લું ગીત મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું ધ્વનિ ઠક્કરના સ્વરમાં, અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે આભાર. રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌ.
1: એ ઉમર વહી ગઈ ક્યારની, આવ્યો એસો મોડ કહત કુંવાર.